હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું તમારી મજાની મિત્ર માનસી. એ હેલો ફ્રેન્ડ્સ, આજે તો આપણે મોજ, અને આજની મારી વાતો સાંભળીને તમને પણ મજા પડી જશે, કારણ આજની વાત જ આનંદ ઉલ્લાસની છે. મિત્રો, ગુજરાતની પ્રજાની નસ નસમાં ઉલ્લાસ ભરેલો હોય છે, અને તેની છોડોમાં આસપાસના બધા જ મગ્ન થઈ જાય છે. અહીંની પ્રજા મહેનત કશ છે, પણ દરેક બાબતમાંથી આનંદ મેળવી લે છે, અને તેથી જ ગુજરાતીઓ દરેક ઉત્સવ ઉજવવા ઘેલા હોય છે, પછી તે મકાનનું ચણતર હોય કે માતાજીની આરાધના. આ બધી જ બાબતો લોક ઉલ્લાસના પ્રતીક સમી છે, અને આપમેળે તેનો ઉદ્ભવ અને વિકાસ થયો છે, તેથી જ તે લોક નૃત્ય તરીકે ઓળખાય છે. ગુજરાતની વાત આવે એટલે સાથોસાથ ગરબા યાદ આવ્યા વગર ન રહે. ગરબા ખૂબ જ જાણીતું લોક નૃત્ય છે. ગરબાનું નામ સાંભળતા જ પગ થરકવા લાગે છે અને મન તનગનાટ કરવા લાગે છે. નવરાત્રીમાં જગદંબાની આરાધના કરવાની સાથે સાથે ગરબાની રમઝટ તો હોય જ. આજે તો ગુજરાતના ગરબા દેશ વિદેશમાં પણ લોકોને ઘેલું લગાડે છે. ગુજરાતની શેરીઓ હોય કે પછી લંડનનું એરપોર્ટ, એક અજબનો માહોલ બની જાય. ઘણીવાર તો ફોરેનર્સ પણ તેમાં જોડાઈ જાય છે. આ બધું સાંભળીને ગરબો સાંભળવાનું મન થયું ને? તો ચલો, આ છે તમારી માટે સુંદર મજાનો ગરબો.

વેલકમ બેક મિત્રો. ગરબો શબ્દ ગર્ભદીપ શબ્દ ઉપરથી બન્યો છે. આમાં કાણાવાળી માટલીમાં દીવો પ્રગટાવવામાં આવે છે. માટલી એ શરીરનું પ્રતીક છે અને દીવો એ આત્માનું. આ માટલી લઈને માતાજીના સ્થાનકની આસપાસ ગોળ ગોળ ફરીને જગત જનની આરાધના કરવામાં આવે છે. આ શક્તિ પૂજાનું સ્વરૂપ છે અને તે નવરાત્રી તથા અન્ય માંગલિક પ્રસંગોએ કરવામાં આવે છે. અર્વાચીન ગરબામાં તો ઘણા સુધારા જોવા મળે છે અને માતાજી સિવાયના કૃષ્ણ કે અન્ય વિષયોના ગરબા પણ હોય છે. બીજું છે ટિપ્પણી. આ નૃત્ય ખાસ કરીને વેરાવળ અને ચોરવાડની ખારવા કોમની બહેનો મકાનનું ધાબુ ભરતી વખતે ચૂનો પીસતા વખતે કરતી હોય છે. કેવું મજાનું કામ, સાથે આનંદ અને કામનો થાક પણ ન લાગે. આ મહેનત પ્રજાને આનંદનો તો અલગ સમય ફાળવવો ક્યાંથી પોસાય, એટલે કામ માંથી જ આનંદ શોધી કાઢે. આ નૃત્યમાં લાકડીના નીચેના ભાગમાં એક લાકડાનો ડટ્ટો ફિટ કરેલો હોય છે. સંગીત અને નૃત્યના તાલમાં આ લાકડી ઉંચકીને નીચે પછાડવામાં આવે છે, તેથી ચૂનો બરાબર પીસાઈ જાય અને ધાબુ સમથળ બને છે. પહેલા તો સિમેન્ટ કોન્ક્રીટનો જમાનો ક્યાં હતો અને આવા આધુનિક સાધનો પણ ન હતા, છતાં પણ આ રીતે ફ્લોર અને ધાબા સુંદર સમથળ અને મજબૂત બનતા. તો મિત્રો, સુંદર મજાનો બીજો ગરબો સાંભળો તમે.

વેલકમ બેક મિત્રો. હવે લોક નૃત્યની જો આગળ વાત કરું તો સીધી નૃત્ય, સીધી બાદશાહ જાતિના લોકોનું આ લોક નૃત્ય છે. આશરે 300 વર્ષ પહેલા આફ્રિકાના મુસલમાનો ગુજરાતમાં આવીને વસ્યા. તેઓ હાથમાં મંજીરા અને મોરપીચના ગુચ્છા સાથે ઢોલક ઉપર તાલબદ્ધ નૃત્ય કરે છે. ત્યારબાદ છે પઢાર નૃત્ય. ખાસ કરીને નળકાંઠાના પઢાર લોકોનું આ નૃત્ય છે. આ બંને નૃત્યમાં સંગીત નૈવત અને તાલ એટલે કે રીધમ અગત્યના છે. આ નૃત્યમાં પગ પહોળા રાખીને હલ્લેસા મારતા હોય તેવી મુદ્રા કરવામાં આવે છે. લોક નૃત્ય તો બધા માટે આનંદનું સાધન છે. બહેનો ગરબા ગાઈને આનંદ મેળવે તો પુરુષો શા માટે પાછળ રહી જાય? અઠંગો એટલે કે ગોફ ગૂંથણ ખાસ પુરુષોનું લોક નૃત્ય છે. સૌરાષ્ટ્રની કોળીકોમના પુરુષો ચોકમાં રહેલા થાંભલા ઉપર રંગબેરંગી દોરીઓ બાંધે છે, જેના નીચેના છેડા છૂટા લટકતા હોય છે અને આ છેડા પકડીને તાલબદ્ધ અને ખાસ પ્રકારે ફરતા જાય છે. તેથી ઉપરના ભાગથી આ દોરડાઓ ખાસ રીતે ગૂંથાતા જાય અને આ ગૂંથણી પાછા ઊંધી બાજુએ ફરવાથી ઉખડી પણ જાય. ગુજરાતના લોક નૃત્યની વાત આવે અને રાસ ન હોય તે કેમ ચાલે? રાસનો ઉલ્લેખ તો કૃષ્ણના સમયથી જોવા મળે છે. ફક્ત ગોપીઓને જ નહીં પણ બધાને ઘેલા કરતા લોક નૃત્યને તો સમગ્ર ભારત જ નહીં પણ વિશ્વમાં પણ અનેક જગ્યાએ ચાહના મળી છે. ખાસ કરીને રાસની શરૂઆત વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ કરી તેવું માનવામાં આવે છે. હાથમાં દાંડિયા લઈને ગોળ ગોળ ફરતા ખેલૈયાઓ સામ સામે દાંડિયા ભટકાડે છે. આ રાસમાં સ્ત્રીઓ અને પુરુષો બધા જ ભાગ લે છે. તો ચાલો રાસ સાંભળશો ને.